સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે. 101.1 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. આજનો દિવસ વિક્રમ સંવત 2082, અધિક જેઠ મહિનો, વદ ત્રીજની તિથિ. આજની તારીખ 3 જૂન 2026 અને આજે વાર છે બુધવાર. સવારના 5:58 અને ઉપર અત્યારે 45 સેકન્ડનો સમય થવા જઈ રહ્યો છે. સ્ટુડિયોમાં આજે હાજર છે નૈના રાજપૂત. સ્વાગત કરે છે આપ સૌ દોસ્તોનું. શ્રોતા મિત્રો, આજનો દિવસ આપ સૌ માટે મંગલમય બની રહે તેમજ સુરત એફએમને સંગ 101.1 મેગાહર્ટ્ઝ પર ટ્યુન રહીને આનંદમય વીતે તેવી શુભકામના સાથે આવો શરૂ કરીએ આજની પ્રસારણ સભા મંગલ ધ્વનિની મંગળ સુરાવલીઓ સાથે.

આજનો સુવિચાર. અહંકાર એટલે હોડીમાં પડેલું કાણું, જે નાનું હોય કે મોટું છેવટે તો ડૂબાડે જ છે. વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગતી ઊંચો આપ 101.1 મેગાહર્ટ્ઝ પર. 6 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્ઝ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદ્ઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે 3G T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્ઝ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક અહેવાલ સાંભળીએ.
1: ભારત ઓર વેનેઝુએલા કે બીચ

0: मैत्रीपूर्ण संबंध हैं, विशेषकर ऊर्जा और व्यापार के क्षेत्र में। इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा कई क्षेत्रों में सहयोग और गहरा होगा। प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बातचीत के दौरान दोनों पक्ष आपसी हित के क्षेत्रों में सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा करेंगे, जिनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाएं, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा शामिल हैं। वेनेजुएला का प्रतिनिधिमंडल ऊर्जा, दवा और ऑटोमोबाइल क्षेत्रों से जुड़ी सुविधाओं का दौरा करेगा। इस यात्रा का उद्देश्य सहयोग के अवसर को तलाशना और भारत की तकनीकी तथा औद्योगिक क्षमताओं के बारे में जानकारी हासिल करना है। दीपेंद्र और ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा।
1: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાંજે 4 વાગે બેંગલુરુના લોકભવનમાં શિવકુમાર અને નવા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ શિવકુમારને મુખ્યમંત્રી બનાવાયા છે. દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને પાર્ટી નેતૃત્વ દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે એક મહત્વપૂર્ણ રાજકીય સંક્રમણ દરમિયાન તેના કર્ણાટક એકમમાં સ્થિરતા અને સંકલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સુરતમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પરિણીત દીકરીઓને કરુણાપૂર્ણ નિમણૂંકો નકારી શકાય નહીં. અદાલતે જણાવ્યું કે પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવી એ સ્પષ્ટપણે મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય રીતે અયોગ્ય છે. ન્યાયાધીશ PS નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે અલ્હાબાદ વડી અદાલતના આદેશને રદ કરતા આ અવલોકન કર્યું હતું. વડી અદાલતે જણાવ્યું હતું કે પરિણીત દીકરીને કરુણાપૂર્ણ નિમણૂંકના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી. કરુણાપૂર્ણ નિમણૂંકમાં જો કોઈ કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા તબીબી કારણોસર અકાળે નિવૃત્ત થાય છે તો સરકાર પરિવારના સભ્યને રોજગાર આપે છે. સર્વોચ્ચ અદાલતે એક મૃતક ઉદ્યોગપતિની પરિણીત પુત્રી દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી હતી. તેણીએ કરુણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાનના વેપારી તરીકે નિમણૂંક માટેના તેના દાવાને ફગાવી દેતા વડી અદાલતના આદેશને પડકાર્યો હતો. મહિલાએ 2019ના સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોચ્ચ પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ આદિજાતિ ગૌરવ ઉજવણી 2026 હેઠળ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બેંગલુરુના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેનો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે. તેઓ દેશના વિવિધ ભાગોમાં સ્થિત એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 75 અવકાશ પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિષદમાં 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરવામાં આવી છે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા

ભારત અને જર્મનીના લોકો વચ્ચેના સંપર્ક અને સંબંધોને મજબૂત બનાવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામના મૂંગા રેશમ માટે મિશન સ્નેહજોરીનો આરંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આસામના વિશિષ્ટ મૂંગા રેશમ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઉચ્ચ મૂલ્યવાળા કાપડ ક્ષેત્રમાં વિકસાવવાનો છે. આ મિશન રેશમ ઉત્પાદનથી લઈને વણાટ, પ્રચાર પ્રસાર અને નિકાસ પ્રોત્સાહન સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે ટાઉન્ટનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. એલિસ કેપ્સીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જળજીવન મિશનના બીજા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જળજીવન મિશન ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણી મેળવવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

0: જિલ્લામાંથી 14.16 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના સમાચાર અને સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: સુપ્રભાત, ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. અવસર વગરનું બોલવું નિરર્થક છે, આ સુવિચાર સાથે ફરી સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં, જે આજે હાજર છે નૈના. સવારના 8:30 વાગ્યા છે, સમય છે ઝરોખાનો. આવો એક નજર કરી લઈએ આપના સુરત FM 101.1 MHz પર આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. તો શ્રોતા મિત્રો, ઝરોખા બાદ પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક. નવ વાગીને 30 મિનિટે આજ કે ફનકાર કાર્યક્રમ, જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર. સવારે 10 વાગ્યાથી ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે આપના માટે પ્રસ્તુત કરશે તેજલ પારેખ, અને સુરતી સેલર કાર્યક્રમ 11 વાગ્યાથી.

બપોરે 12 વાગે સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ સુરીલા સફર 1 વાગ્યાથી. બપોરે 2 વાગે ત્રિવેણી હિન્દી સમાચાર 2:15 થી 2:30 થી પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ સદાબહાર નગમે. બપોરે 3 વાગ્યાનો સમય એટલે કાર્યક્રમ સખી સહેલી. આજના કાર્યક્રમમાં રિશ્તો કી મજબૂતી, સફલ જીવન કા આધાર, સાડીઓ કા સંસાર, ઘર ચોલા સાડી, વિશ્વ સાયકલ દિવસ અને વ્યંજન બેસન કી સબ્જિયા જેવા વિવિધ વિષયો રહેશે. સાંજે 4 વાગે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે 4:10 થી આજ કે મહેમાન કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં ડોક્ટર ગાયત્રી આહુજા સાથે વાત કરશે મમતા સિંહ. સાંજે 5 વાગે છાયાગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ. તરાને નયે પુરાને કાર્યક્રમનો સમય 5:30 થી. સાંજે 6 વાગે હિન્દીમાં સમાચાર અને 6:05 થી ગુજરા હુઆ જમાના કાર્યક્રમ. 6:30 ઝરોખા અને ત્યારબાદ 6:35 થી ગુજરા હુઆ જમાનાનો શેષ ભાગ. સાંજે 7 વાગે કાર્યક્રમ જયમાલા. 7:45 રાગ અનુરાગ કાર્યક્રમ. ગુજરાતી સમાચાર 7:50 થી. હવા મહેલ આપ જાણો છો આ કાર્યક્રમનો સમય રાત્રિના 8 વાગ્યાનો. આજના કાર્યક્રમમાં નાટિકા ચિઠ્ઠી, લેખક નંદલાલ પાઠક, નિર્દેશક સી વી મંડાલેગે. રાત્રિના 8:15 ચિત્રલોક કાર્યક્રમ. સમાચાર સંધ્યા રાત્રિના 8:45 થી 9 વાગે પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ આપકે લીએ. રાત્રિના 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ જે કેન્દ્રિત રહેશે અભિનેતા આર માધવન પર. છાયાગીતનો સમય રાત્રિના 10 વાગ્યાથી. 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ અને રંગતરંગ કાર્યક્રમ રાત્રિના 11 વાગ્યાથી. તો આ હતી રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની ઓનલી ઓન 101.1 સુરત FM. અને હવે પ્રસ્તુત છે આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરતમાં થયેલા અકસ્માતમાં જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં ખેતી મદદનીશ તરીકે પસંદગી પામેલા યુવાઓને નિમણૂક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેડૂતોને કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલ સાદગીપૂર્ણ સમારોહમાં પ્રતિકરૂપે 21 યુવાઓને નિમણૂકપત્ર એનાયત કરાયા, જ્યારે 415 યુવાનોને ઇમેઇલ દ્વારા નિમણૂકપત્રો પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે જનસંપર્ક કાર્યાલયના કામની સમીક્ષા કરી. આ કાર્યાલયની વ્યવસ્થાથી પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત હોવાનું શ્રી રાવે જણાવ્યું હતું.
1: ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના ત્યાંથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ ત્યાં બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય.
0: રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ કેળવવા સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની 34,000થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પથદર્શક સૂચનો મુજબ રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કિટ્સમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિવિધ સાધનોનો સમાવેશ કરાયો છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સના વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ છે. આજે નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે, જ્યારે ગઈકાલના પ્રથમ દિવસે આ મહાઅભિયાનમાં 7,500 કરતા વધુ લોકો જોડાયા હતા અને 68 ટન જેટલો કચરો દૂર કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદના મેયર હિતેશ બારોટે વધુને વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
2: આ સફાઈ અભિયાનની અંદર અમદાવાદના દરેક નાગરિકો જોડાય, NGO જોડાય, સાંસ્કૃતિક સંસ્થાઓ જોડાય, ધાર્મિક સંસ્થાઓ પણ જોડાય, તે માટેની મારી દિલથી આપ સૌને માગણી છે. પોતાના મહોલ્લાથી શરૂઆત કરી, પોતાનો મહોલ્લો સફાઈ રહે, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે એ પણ આ જરૂરી છે. એક પેડ માં કે નામનું અવશ્ય લગાવીએ અને પોતાના જોડે વૃક્ષ ના હોય તો કોર્પોરેશનની એપથી પોતે વૃક્ષ મંગાવે અને પર્યાવરણનું જતન માટે સારામાં સારા વૃક્ષ લગાવે એ જ પ્રાર્થના.
0: કચ્છના રણમાં વછરાજ ધામ ખાતે ટ્રેક્ટર લઈ દર્શન કરવા ગયેલા યાત્રાળુઓ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદમાં ફસાઈ ગયા હતા. જોકે પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે ધસી જતા તેમને ઉગારી લેવાયા હતા. દર્શન માટે ગયેલા 17 જેટલા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા અને હેમખેમ પરત લવાયા હતા. મગના ટેકાના ભાવે ખરીદીને લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત કેન્દ્ર ખાતે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે ધનસુરા ગ્રામ પંચાયતના કર્મચારી આકાશ ખાંડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
3: ગુજરાત સરકાર શ્રી દ્વારા ઉનાળુ મગ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી તારીખ 27/5/2026 થી શરૂ કરવામાં આવી છે. આગામી 10 જૂન 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. નોંધણી કરવા માટે 7/12 ઉતારા, તલાટી કમ મંત્રી પાસેથી મેળવેલ પાણી પત્રકનો દાખલો, બેંકની પાસબુક, આધાર કાર્ડ લઈ જઈને નજીકના ઈગ્રામ કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરી શકાય છે. ફિંગર આપવાની હોવાથી અરજદારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
0: પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ તપાસ દરમિયાન 426 બાળકોમાં જન્મજાત હૃદયરોગનું નિદાન થયું છે. કુલ 70,700 બાળકોમાં જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, વિવિધ રોગો અને વિકાસમાં વિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી હતી. તેમાંથી 40,580 બાળકોને વધુ સારવાર માટે અન્ય રીફર કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા 5 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પવનની ગતિ

0: પ્રતિ કલાક 50-60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રાજ્યના હવામાન પર હાલમાં 3 સિસ્ટમો સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું.
1: આને વાલે 7 દિનો કે લિયે જો ગુજરાત સ્ટેટ કે લિયે ફોરકાસ્ટ હે

0: मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है। केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड पूर्वानुमान है।
1: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેઝ ગામના સીતાબેન પટેલે મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર મહિલા શક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના યોગ્ય માર્ગદર્શન અને સહાયથી સીતાબેન મશરૂમની ખેતીમાં સારો નફો મેળવી રહ્યા છે. સાંભળીએ તેમનો પ્રતિભાવ.
2: મશરૂમની તાલીમ આપવામાં આવી છે તો અમે મશરૂમની ખેતી કરતા છે એટલે અમે વેચાણ ચાલુ કરી દીધું છે અને ગામમાં પણ ઓર્ડર આવે તેમ અમે આપીએ છીએ કે વેચાણ પણ સરળતાથી થઈ શકે અને અમે આમાં જ મશરૂમની ખેતી એવી સારી લાગી.
1: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામના આશીષ હળપતિએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા લોન મેળવી 3 વર્ષના ટૂંકા ગાળામાં સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાના હસ્તે તેમને એવોર્ડ અને 2 લાખ રૂપિયા સાથે સન્માનિત કરાયા હતા. આશીષ હળપતિની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ છે.
3: સ્ટાર્ટઅપ માટે અમને પીએમજીપી સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસિડી મળેલી છે. ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે, તેમાં 22 લાખની લોન અને એના ઉપર 7.3 લાખ સબસિડી મળેલી છે. 2025માં અમે STSC હબ સ્કીમનો લાભ લઈ 67 લેખની લોન મળેલી છે.
1: ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન GSFA દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. વર્ષ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશને પ્રોત્સાહક કામગીરી કરેલ છે તેવા જિલ્લાઓને તેમજ વર્ષ દરમિયાન GSFA ક્લબ ચેમ્પિયનશીપમાં અંડર 13, અંડર 15, અંડર 17, સિનિયર વિમન, સિનિયર મેન્સમાં 1 થી 4 નંબર પર રહ્યા છે તેમને એવોર્ડ અને ઇનામ એનાયત કરાશે. બેસ્ટ રેફરી, બેસ્ટ કોચ, નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સનું પણ સન્માન કરાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બારડોલી પાસે ગંખવાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદની સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. વિવિધ ભારતીના સુરત કેન્દ્ર અને સંકટ્યુન 101.1 MHz પર. આ એક નાનકડા બ્રેક બાદ જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોકને સંગ.
4: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए FCAT 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें FCAT.edcil.co.in पर.
7: देश की सुरीली धड़कन विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक.

0: यह है विविध भारती।
1: आज के फनकार कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
2: તમારી વાતો તમારા અવાજમાં
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
2: હો બહાર કે ઘરમાં
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36-209
3: 0261-22-36-209 પર।
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ
6: સુરતી સિઝલર જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો।

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: Good morning, સુપ્રભાત દોસ્તો. નિરાશા એ નિર્બળતાની નિશાની છે. સ્વામી રામતીર્થના આ સુવિચાર સાથે ફરી સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. 101.1 MHz પર આપ છો સુરત FM ને સંગ. સવારના 10 વાગ્યા છે. પ્રસ્તુત છે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ તેજલ પારેખની. લેટ્સ એન્જોય.

0: हेलो, सूरत एफएम स्पीकिंग।
1: नमस्ते, हूँ कमलेश याग्निक, सूरत घोड़दौड़ पर थी बात करी रहे।
0: केम छो, मजामा?
1: अरे एकदम जलसामा।
0: शू करी रहा छो अत्यारे?
1: बस जो अत्यारना ड्राइव पर निकली रहा छे, हूँ अने मारी पत्नी एक संगीतना कार्यक्रम मा जई रहा छे।
0: वाह वाह, तो संगीतना कार्यक्रम मा जता जता संगीत नी वातो करिए, अवाज नी दुनिया नी वातो करिए। आकाशवाणी 90 वर्ष नी थई छे तो एना विषे वातो करिए करिए।
1: चोक्कस, जेवी आपनी मर्जी। आकाशवाणी नी वात करिए, आजे तो लगभग 90 वर्ष नी उम्रे पहुंची आकाशवाणी। मारी 64 वर्ष नी उम्र मा आजे मारी नसे नस नी अंदर आकाशवाणी नी एक धुन, जे आम सिवरेज नी रागनी वायोलिन ऊपर सवारना 6 वागे મારી માં મને ઉઠાડતી, એ ધૂન સતત મારી અંદર ભરેલી છે અને એના જ માટે આજે 90 વર્ષની આકાશવાણીને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ લાંબુ જીવે એવી મારી અભ્યર્થના। કેટલા બધા કાર્યક્રમો અત્યારે આંખની સામેથી પસાર થાય, બુધવાર સાંજનો 8 વાગ્યાનો કાર્યક્રમ બિનાકા ગીતમાલા, શનિવારે સાંજનો એક ખાસ 7 વાગ્યાનો જયમાલા કાર્યક્રમ
0: વિશેષ
1: સૈનિકો માટે આવતો,
0: યસ,
1: અને અને અને રવિવારે બપોરના 2 વાગે ત્યારે તો અંગ્રેજી બહુ આવડે નહીં, પણ ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટ, એ એટલા પોપ્યુલર કામ હતા કે બધા મિત્રો

0: વળી અને આકાશવાણી સાંભળતા એ બધી જ માહિતીઓ આજે પસાર થાય છે આંખની સામે.
1: એટલે એક નોસ્ટાલ્જિયા થઈ ગયું.
0: એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અને આજની દુનિયામાં જ્યારે ખાસ તો આપણે બધા ડિજિટલ અને સ્ક્રીનના ઘોંઘાટથી ઠેર ઠેર ભરાઈ ગયા છીએ, આસપાસ આ ઘોંઘાટ સતત છે, ત્યારે આકાશવાણી આપણને સતત યાદ અપાવે કે ક્યારેક બે વ્યક્તિઓ હોય એ સાચા અર્થમાં ક્યારે જોડાઈ શકે, માત્ર ને માત્ર એને સાંભળવાની જરૂર. જેમ આપણે આકાશવાણીને સાંભળીએ છીએ એમ આપણે સાંભળીએ.
1: ખુબ સુંદર વાતો થઈ. એની સાથે એ પણ જણાવો કે તમારું કયું ફેવરિટ ગીત ઓન એર કરીએ.
0: આપણે આકાશવાણીની વાત કરી, જે જુબિન મહેતાના પિતાશ્રીએ આ ધૂન તૈયાર કરેલી, નું નામ ખબર નથી, મેહલી મહેતા કદાચ, અને રાગ શિવરંજની, એટલે શિવરંજની સિવાય બીજું કોઈ ગીત હોય જ ન શકે. અને ચોઇસ તમારી ઉપર, પણ આપણા રાજ કપૂરનું મેરા નામ જોકરમાં ઘણા બધા ગીતો છે શિવરંજનીના, એમાંનું એક ગીત શિવરંજનીનું થઈ જાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તેજલબેન.
1: ચોક્કસ ઓન એર કરીએ તમારી પસંદનું ગીત. આવજો.
0: આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: બોલો છું, ધીરજભાઈ કચ્છ. હેલો બેન.
0: હા જી બોલો.
1: હું અંજારથી બોલું છું, કચ્છ.
0: નામ શું કહ્યું?
1: મારું નામ ધીરજભાઈ ગજ્જર.
0: કેમ છો? મજામાં ધીરજભાઈ?
1: હો, મજામાં છે બેન.
0: નામ પ્રમાણે ગુણ ખરા કે નહીં? કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજથી કામ લો.
1: હા બેન, થોડો ક્યારેક પરિસ્થિતિ બેકાબુ થઈ જાય
0: ત્યારે ધીરજભાઈ શું કરે?
1: હા, હું ફર્નિચરનું કામ કરું છું, કારપેન્ટર.
0: અચ્છા, કેમ છે અત્યારે ધંધામાં? મંદી છે કે તેજી છે?
1: થોડીક મંદી છે, ગરમીનું પ્રમાણ તો બહુ છે અમારે અહીંયા કચ્છમાં.
0: કેટલું રહે નોર્મલી ટેમ્પરેચર? કેટલું રહે છે?
1: 43 જેટલું હોય અમારે.
0: પણ આમ એવું કહેવાય કે રેતી જેટલી જલ્દી ગરમ થાય એટલી જ જલ્દી ઠંડી પણ પડી જાય, એટલે રાત પડતા ઠંડક થાય ખરી?
1: હા, સાંજે પછી 7-8 વાગ્યા પછી બહુ ઠંડક થઈ જાય.
0: બરાબર છે. ચાલો, સરસ મજાની વાત થઈ. કહો બીજું શું કેવું છે?
1: ચોક્કસ
0: સંભળાવી દઈએ તમારી પસંદ નું ગીત.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: आप सूरत में हो के सूरत थी दूर,
3: सूरत FM 101.1 ना तमारा फेवरेट प्रोग्राम्स
2: कदी नहीं रहे तमारा थी दूर।
3: न्यूज ऑन एयर मोबाइल ऐप द्वारा
2: हमेशा तमारी साथे।
4: फैंटास्टिक फन फॉर फैमिली
5: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: हेलो
7: हेलो, सूरत FM स्पीकिंग, कौन बोलो छो?
6: सूरत FM स्पीकिंग, निपाबेन बोलो।
7: केम छो निपाबेन? मजा में?
6: મજામાં.
7: શું કરો છો, શું ચાલે છે
6: અત્યારે? તો નાસ્તામાં કેરી ખાઈએ છે.
7: વાહ વાહ વાહ વાહ વાહ. બીજું શું ભાવે કેરી સાથે?
6: કેરી સાથે રોટલી ભાવે.
7: અચ્છા, પછી કેરીનો રસ કાઢીને ખાજા અને રસ રોટલી કેમ લાગે?
6: હા, ખાજાને રસ રોટલી પણ ખાઈ લીધું.
7: બે પડી રોટલી બનાવી કે નહીં?
6: હા, બે પડી રોટલી બનાવી.
7: અને જુવારની રોટલી બનાવી, ચોખાની રોટલી બનાવી?
6: ના ના, ઘઉંની રોટલી.
7: કોક વાર કરી જજો, જુવારની રોટલી પણ બહુ જ મજા આવે રસની સાથે ખાવાની.
6: રસની સાથે જુવારની રોટલી
7: બહુ મજા આવે.
6: આવતીકાલે ટ્રાય કરીશું.
7: લોટને ઉનાળવો પડે તમારે ગરમ ગરમ, પછી એની ગરમ ગરમ લોટની રોટલી વણીને એને ફાડવી પડે, મજા મજા પડી જાય. બોલો બીજું શું કેવું છે?
6: આશિકીમાં કુમાર સાનુ ગાયન ગાય છે ને તે.
7: કયું?
6: કુમાર સાનુ નું ગાયન
7: મારું નામ તેજલ છે. ચાલો આવજો.
6: હા આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો?
1: હેલો.
0: કોણ?
1: સુરત એફએમ.
0: હા જી, કોણ બોલો?
1: ગણેશભાઈ રતિલાલ રેશમવાલા.
0: કાથી?
1: નવસારી બજાર બંબાગેટની ગલી.
0: નવસારી બજાર થી ગણેશભાઈ, કેમ છો? મજામાં?
1: લો, અમે ગલકેશ્વર નાવા જઈએ છે ભાઈ.
0: ગલતેશ્વર જાવ છો એમ?
1: ગલકેશ્વર. હલો.
0: ગલકેશ્વર કે ગલતેશ્વર?
1: ગલકેશ્વર કે ગલકેશ્વર એવું?
2: ગલતેશ્વર.
0: જો જો ગણેશભાઈ, ગલતેશ્વર મહાદેવના મંદિરે મસ્ત જાઓ છો નાવા તમે. ગલકેશ્વર ક્યાં, ગલતેશ્વર જાઓ છો? કેટલા બધા છે તમારી સાથે ગાડીમાં?
1: હા, મારુતિમાં જઈએ છે ભાઈ. સાત જણા છે. પાંચ જણા. પાંચ જણા.
0: પાંચ જણા કે સાત જણા? સરખું ગણી લો. સરખું ગણી લો પેલા. એક બે ત્રણ ચાર પાંચ ગણી લીધું.
1: આપણે કેટલા કિલોમીટર છે ભાઈ? આ 35-40 કિલોમીટર થાય સુરત થી.
0: અચ્છા, એટલે તો પહોંચી જવાના કલાકમાં તો તમે.
1: હા, એટલે કલાકમાં આવી જાય એમ.
0: ચાલો, સરસ.
1: કલાક દોઢ કલાકમાં.
0: સરસ કઉ ગીત સાંભળવું છે મને? પાછું પાતળું તો પાછળ થી સંભળાયેલું કે હમ આપ કહે કોન નું સાંભળવું છે. આવે ને દોસ્ત, તમે આકાશવાણી પર ફોન કર્યો છે, અવાજ ની દુનિયા માં ફોન કર્યો છે. હમ આપ કહે કોન નું કયું ગીત કહ્યું તમે?
1: હમ આપ કહે કોન જો સાંભળું છે એમને. શું કેવું છે? કેવું છે? કયું ગીત? પરિવાર નું. પરિવાર નું સારું મૂકી દેજો કઈ. આપને એમાં જ કે ને, અધિક મહિનામાં કઈ સારું એવું કઈ મૂકી દો.
0: સારું સારું સારું સારું, તમારી પસંદ નું ગીત ઓનર કરીએ. ઓકે ગણેશભાઈ,
1: ચલો.
0: હમ આપકે કોન
1: સારા માનું કોઈ.
0: ઓકે, આવજો.
1: જય માતાજી. જય માતાજી.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 0261 22 36 209,
2: 0261 22 36 209 પર.
4: હેલો સુરત FM સ્પીકિંગ.
5: 101.1 મેગાહર્ટઝ સુરત FM.
6: હેલો સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો?
7: મનહરભાઈ બોલું.
6: કેમ છો મનહરભાઈ? મજામાં. ક્યાંથી બોલો?
7: ખરવનગર થી.
6: મજામાં?
7: મજામાં મજામાં છે. તમે કેમ છો?
6: હું પણ એકદમ મજામાં. બોલો શું ચાલે છે? મારું નામ તેજલ છે. હવે યાદ આવ્યું, ભૂલી જાય તો કેમ ચાલે? ગીત નો વગાડો.
7: રાગ એટલા હરકા છે તમારા લોક ના.
6: હા, પણ અમે તો બધા જુદા જુદા ફૂલોનો ગુલદસ્તો છીએ, એનાથી તો સજે છે સુરત FM, હે ને?
7: કેવું પડે તમારો બધાનો સ્વભાવ ને વાત ને બહુ સરસ છે.
6: ના ના,
7: સુરત FM ખીલી ઉઠે.
6: એક્ઝેક્ટલી, ખીલી ઉઠે.
7: કેવું પડે, કેવું પડે.
6: પણ સુરત FM ખીલે પણ ત્યારે જયારે તમારા જેવા સરસ મજાના શ્રોતા હોય.
7: રોમેન્ટિક અવાજ વાળા વાત કરે.
6: હાય, ક્યાં વાત છે. રોમેન્ટિક અવાજ વાળા મનહરભાઈ ના સાથીદાર કોણ છે? જીવન સાથી.
7: જીવન સાથી છે.
6: લે, નામ પણ જોરદાર હે. રસિકા બેન ના હસબન્ડ એટલે રસિક એવા મનહરભાઈ. વાહ,
7: બહુ રસી લઈ છે તો. બજાર ગયેલી છે નહી તો વાત કરાવશે.
6: અરે, હું ચૂકી ગઈ કેમ? મજા પડી ગઈ મને તમારી સાથે વાત કરીને. હું ખુશ થઈ ગઈ.
7: આપને ગાયન મૂકવાનું છે?
6: બોલો ને.
7: મહેમૂદ સાહેબ નું ગાયન છે.
6: મહેમૂદ સાહેબ નું પડોસન નું ગીત વગાડું.
7: હા, એ મૂકી દો, મૂકી દો. બોલું છું, એમાં મજા આવે.
6: પડોસન નું કયું ગીત?
7: પેલું બે જણ લડે છે, ગાતા ગાતા.
6: એક ચતુર નાર.
7: હા, એક ચતુર નાર બરી હો શિયાળ.
6: આ તો તમારી રસીલા ને બંધ બેસે છે ને. વગાડીએ ત્યારે એન્જોય કરો.
7: મજા આવે, મજા આવે.
6: ચાલો,
7: એ તો બહુ શોખીન છે ગાયન માં પણ. એને
6: બસ ત્યારે તમે અને રસીલા મજા કરો, આકાશવાણી સુરત FM સાંભળો અને બસ અમને બધાને આવી રીતે હસતા રમતા રાખો. આવજો
7: આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો
1: હા
0: છો?
1: હા ખુશાલભાઈ બોલું,
0: ક્યાંથી?
1: અમરોલી ઉતરાણ સુરત.
0: ખુશાલ, નામ પ્રમાણે ગુણ ખરા કે?
1: આપ કોણ બોલો?
0: તેજલ વાત કરું છું.
1: તેજલબેન. હા
0: પણ મેં તમને પૂછ્યું તમારા નામ પ્રમાણે ગુણ ખરા કે?
1: હા બરાબર બરાબર.
0: હસતા રહો છો હંમેશા એમ પૂછ્યું મેં તમને.
1: હા હા હસતા રહું છું ને, રિટાયરમાં હસતા જ રહેવાનું.
0: અમે કામ કરીએ તો અમે હસતા ન રહીએ, એવું શું કરવા હોય? અમે પણ હસતા રહીએ. હમણાં જ મનહરભાઈ સાથે વાત કરી, એટલી મજા આવી, એટલા એટલા મસ્ત મસ્ત. એમ કે હું રોમેન્ટિક માણસ છું તો ખુશાલભાઈ હસમુખા માણસ છે, મને મજા આવી ગઈ. બોલો. ઓ બહુ મજા આવી. બોલો શું કરો છો?
1: બસ રિટાયર પીરિયડમાં ખાઈ પીને મજા.
0: ખાઈ પીને મજા. તબિયત સાચવો છો ને?
1: આવ ફર્સ્ટ ક્લાસ 79 પૂરા કરવાનો.
0: ક્યાં વાત છે! પછી આમ સવારે ચાલવા જાવ કે નહીં બગીચામાં?
1: ના ચાલવા તો નથી જતો, પણ સવારે 1 કલાક યોગા કરો, થોડી કસરત કરો.
0: વાહ વાહ.

0: યોગામાં બધા આસન થાય કે
1: ના? અમુક 5-6 આસન કરવાના, વધારે નહીં.
0: કયા કયા કરો છો?
1: હા, કપાલભાતી છે.
0: એ તો પ્રાણાયામ કહેવાય.
1: હા, પ્રાણ એ જ યોગામાં આવી જાય ને.
0: અચ્છા અચ્છા, હું આસન પૂછું છું, આસનો કયા?
1: આસન માં તો કઈ નહીં,
0: પણ થોડી થોડી કસરત તો કર.

0: ટૂંકવાળું એને બીજો આવડા લેવો પડે.
1: ના ના, તે પણ આપણે હસતા રમતા રહીએ અને જેટલી જેટલી જિંદગી મળે એમાં ખુશ રહીએ. બોલો ખુશાલ.
0: એ તો બરાબર.
1: કયું ગીત તમારા માટે ઓનર કરીએ?
0: આજે બહુ ખુશી છે એફએમ પર વાત કરવાની.
1: બસ તારે એમ જ ખુશ રહેજો.
0: તો હું છે કે અમદાવાદ, વડોદરા અને રાજકોટ કારણ મંગળવારે એ લોકોની ફરમાઈ સાંભળતો જોવે. એમાં બી મજા આવે. બહુ જૂના ગાયનો વગાડે ને
1: એ, એટલે અમે નવા વગાડીએ એટલે અમને એમાં મજા ના આવે એવું થોડું.
0: નવામાં જીન ચરાક વાળું નહીં ફાય મને તો, બિલકુલ સાદા ગાય નો.
1: એમાં પણ આવે ને એવા, કેમ વળી નવી પેઢી.
0: તમારો સાંભળું ને હવારે.
1: બસ તમે કહી દો, કઉ ગીત વગાડો.
0: રામ તેરી ગંગા મેલી મૂકી દો.
1: કયું?
0: લતા મંગેશકર નો
1: હુસ્ન પહાડો કા.
0: હા પહાડો. હા
1: ઓકે, તમારા માટે ઓન એર કરીએ સરસ મજાનું ગીત.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓનલી ઓન 101.1 સુરત FM.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 MHz। हेलो सूरत एफएम स्पीकिंग जी, कौन बोलो छो?
3: इमान रुबाई बोलो।
2: क्या थी?
3: बेगमपुरा।
2: बेगमपुरा में क्या थी?
3: तेवली कंपाउंड, उमिया परिवार।
2: केम छो, मजा मा?
3: एकदम मजा मा।
2: शू करो छो अत्यारे?
3: अत्यारे घरी मा सर्विस। आजे चालू जे आखा सूरत बंद जे, अमारो चालू जे।
2: तो सारू ने पण
3: घरी मा गाड़ी फरिया बाटना विस्तार ये बद्दा बंद जे, आजे अमारो चालू जे।
2: ते तमारो शू केवाय, व्यापार पूर जोश मा चाले छे, एनो आनंद बीजो शू वळी?
3: એનો આનંદ ને કારીગર આપે જરા મજાક મસ્તી, ચા નાસ્તો ફેર તરફ થી।
2: વાહ વાહ વાહ,
3: મજા કરીએ છીએ, બધા મેનેજર બેહેલા છે।
2: તમારા દિલદાર શેઠ નું નામ શું છે?
3: હેમંતભાઈ ઈશ્વરભાઈ પટેલ।
2: બરાબર છે, હેમંતભાઈ ને કેજો કે હવે અમને કાયમ જ આવી રીતે ચા પાણી નાસ્તો કરાવતા રહેજો।
3: બરાબર,
2: બોલો બીજું શું કેવું છે હિમાંશુ?
3: હા ભાઈ, હેમંતભાઈ ની પસંદ નું ગાયન મૂકી દેજો, પિક્ચર નું નામ છે।
2: ચાલો
3: ગાયન કેજો, તું ઇસ તરહ સે મેરી જિંદગી મેં
2: શામિલ હૈ,
3: જ્યાં ભી જાઓ યે લગતા હૈ કી મહેફિલ હૈ।
2: ઓકે, તમને સંભળાવી દઈએ તમારી પસંદ નું અસરસ મજાનું ગીત। ઓકે,
3: તમે કોણ બોલો?
2: તેજલ વાત કરું છું।
3: હા તેજલ બેન, થેન્ક યુ,
2: આવજો।
3: 1.1 હમતા દેવા મે, બરાબર?
2: અરે જો
3: અમારા લોકો બધા ગાડીમાં સવારથી લાગી ગયા તમને ફોન કરવા માટે।
2: ચાલો, તમે નસીબદાર ને, તમારો ફોન લાગી ગયો।
3: નસીબદાર છે, અમારા કોઈ ને કોઈ ગાડીમાં ફોન લાગી જ જાય।
2: હસતા રમતા જે રહે ને એને જીવનમાં કોઈ તકલીફ લાગતી જ નથી, અને બધી જ બાબતો તક લાગે છે અને એને ઝડપી જ લે છે।
3: એ લોકો અમને બહુ ફરિયાદ કરે કે અમારો ફોન નથી લાગતો।
2: તમારે કહેવાનું, જો અમારો લાગ્યો ને એનો મતલબ આપણા બધાનો લાગ્યો।
3: બરાબર,
2: આવજો
3: આવજો।

0: દોસ્તો, આજના ફોન ઇન પ્રોગ્રામના ગીતોનો ક્રમ. સૌપ્રથમ માણ્યું મેરા નામ જોકર ફિલ્મથી મુકેશના સ્વરમાં કર્ણપ્રિય ગીત, સંગીત શંકર જયકિશનનું, શબ્દો હસરત જયપુરીના. ત્યાર પછી માણ્યું લવ લવ લવ ફિલ્મથી આશા ભોસલે, વિજય બેન્ડિક્ટના સ્વરમાં ગીત, સંગીતકાર બપ્પી લહેરી, શબ્દો અંજાનના. તેના પછી કુમાર સાનુ અને અનુરાધા પોડવાલે ગાયેલું આશિકી ફિલ્મનું ગીત માણ્યું, સંગીત નદીમ શ્રવણનું, શબ્દો સમીરના. તેના પછી રામ લક્ષ્મણે સંગીતબદ્ધ કરેલું, રવિન્દર રાવલે લખેલું હમ આપકે કોન ફિલ્મનું ગીત માણ્યું, જેને સ્વર આપ્યો લતા મંગેશકર અને કુમાર સાનુએ. તેના પછી રાજેન્દ્ર કૃષ્ણએ લખેલું, આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલું, પડોસન ફિલ્મનું ગીત માણ્યું, જેને સ્વર આપ્યો કિશોર કુમાર, મન્ના ડે અને મહમૂદે. ત્યાર પછી માણ્યું રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સુરેશ વાટકરના સ્વરમાં, સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના. અને અંતે માણ્યું આપ તો એસે નાથ ફિલ્મનું ગીત મનહર ઉદાસના સ્વરમાં, સંગીત ઉષા ખન્નાનું, શબ્દો નિદા ફાઝલીના. આ સાથે જ આજનો ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત કરીએ. દોસ્તો, હસતા રહો, મજા કરતા રહો, સાંભળતા રહો આકાશવાણી સુરત FM.
1: હેલો, સુરત FM સ્પીકિંગ. ફોન ઇન પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમની પ્રસ્તુતિ હતી તેજલ પારેખની.
2: Fantastic fun for family.
3: 101.1 MHz.
1: આ આકાશવાણી છે, વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગટ્યુન છો આપ 101.1 MHz પર. સવારના બરાબર 11 વાગ્યા છે અને ઉપર અત્યારે 20 સેકન્ડ થવા જઈ રહી છે. તો સ્વાગત કરે છે નૈના આપ સૌનું થોડી વાતો થોડા ગીતો સાથે ઇન્થ પ્રોગ્રામ સુરતી સીલર, જ્યાં હોય છે માહિતી અને મનોરંજનનું ટ્વીન કોમ્બિનેશન. દોસ્તો, શબ્દોને પણ સ્વાદ હોતો હશે અને એટલે જ કદાચ અમુક શબ્દો આપણને ગમતા નથી તો અમુક ગમતા હોય છે. અને એટલે તો કોઈકે બહુ સારી વાત કહી છે કે બોલતા પહેલાં પોતે ચાખી લેવા, કારણ જો આપણને ન ભાવે તો બીજાને કેમ ભાવે, ખરું ને? ફિલહાલ તો અમારી વાલી ગૃહિણીઓ, તમે રસોઈમાં મીઠું બરાબર છે કે નહીં એ ચાખીને બનાવજો. અને હું અત્યારે વગર ચાખીએ જ આપને સંભળાવી દઉં આ ગીત, કારણ કારણ ભાઈ ગીત સંગીત એ તો આપણા જીવનમાં મીઠા જેવું કામ કરે છે. સ્વાદ, આઈ મીન સ્વાદની જેમ આનંદને વધારવાનું. તો આવો, આનંદનું મીઠું આપના રેડિયો સેટ સુધી પહોંચાડી દઉં. પ્લે થવા જઈ રહ્યું છે ગીત સિતારે જમીન પર ફિલ્મથી.
4: નથિંગ ના ના ના ના નથિંગ ના

ગુડ ફોર નથિંગ, શંકર મહાદેવન અને અમિતાભ ભટ્ટાચાર્યના સ્વરમાં આ ગીત હતું સિતારે જમીન પર ફિલ્મથી. ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીત શંકર અહેસાન લોયનું.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणी नी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारो एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्व हतो, रेडियो एक लग्जरी पण हती अने आवश्यकता पण हती, पण धीमे धीमे इलेक्ट्रॉनिक मीडियाने कारणे रेडियोनो महत्व घटतुं जतुं हतुं। तेवा समय के जे रेडियो गामडामां पण ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

પ્લે થઈ ગયું છે ગીત આપના રેડિયો સેટ પર. પરમાનુ ધ સ્ટોરી ઓફ પોખરણ ફિલ્મથી સ્વર યાસિર દેસાઈ અને જીત ગાંગુલીના.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: कानूनी मदद और सलाह दिलाती, पहली राह हमें सही राह दिखाती।
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
4: आप सूरत में हो या सूरत से दूर,
5: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
4: कभी नहीं रहेंगे आपसे दूर।
5: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
4: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
6: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
7: दोस्तों आज 3 जून અને બુધવારનો દિવસ એટલે સ્કૂલ વેકેશન હવે પૂરું થવા માટે ગણતરીના દિવસો જ બાકી છે એમ કહીએ તો ચાલે। લગભગ ઘણી સ્કૂલો 8 જૂનથી અત્યારે ફરીથી શરૂ થવા જઈ રહી છે, પણ યાદ છે વેકેશન પડતા જ હા પેડલ મારી મારીને સાયકલ શીખવાની કેવી મજા પડતી, ઘૂંટણ છોલાઈ જાય, સાયકલની ચેન ઉતરી જાય, ત્યારે હાથ કાળા કરીને પણ ચેન ચઢાવીને ફરી સાયકલ ચલાવવાની મજા, એની મજા જ કંઈ અલગ હતી નહીં દોસ્તો। પણ અત્યારે તો હાલ એવા છે કે સિટીમાં જ્યારે આપણે રસ્તા પર નીકળીએ ત્યારે ચારે બાજુ ગાડીઓના હોર્નના અવાજ, ટ્રાફિકનો કકળાટ અને ધુમાડો, આ બધું જોઈને મન થોડું ઉદાસ થઈ જાય। અને આવા સમયે જો બાજુમાંથી કોઈ શાંતિથી સાયકલ પર પેડલ મારતું મારતું નીકળે તો આપણું ધ્યાન જયા વગર રહેતું નથી અને એક મસ્ત પોઝિટિવ ફિલિંગ આવે દોસ્તો। તો એ રીતે આપણે વિચારીએ તો આજે સાયકલ એ માત્ર જૂની યાદો નહીં પણ ભવિષ્ય છે એવું લાગ્યું વૈજ્ઞાનિક અને પ્રોફેસર એવા લેસેક સિબલ્સ્કીને, જેમણે વર્લ્ડ બાઇસિકલ ડે મનાવવા માટે યુએનનું ધ્યાન ખેંચ્યું, તેના માટે અભિયાન ચલાવ્યું અને તેના પરિણામે 56 દેશોના સપોર્ટથી પ્રસ્તાવ પણ પસાર થયો કે વર્લ્ડ બાઇસિકલ ડે મનાવવાની સત્તાવાર જાહેરાત થઈ, અને તે વર્ષ હતું 2018નું। અને દોસ્તો ત્યાર પછી તો 3 જૂનને આ દિવસ પસંદ કરવામાં આવ્યો। હવે આ દિવસ ખાસ ઐતિહાસિક ઘટનાને બદલે જૂન મહિનાની શરૂઆતમાં જ કેમ પસંદ કરવામાં આવ્યો, કારણ કે વૈશ્વિક સ્તરે ઉનાળાની ઋતુમાં લોકો સાયકલિંગ માટે વધારે પ્રોત્સાહિત થઈ શકે એવા હેતુ સાથે 3 જૂનને પસંદ કરવામાં આવી। તો દોસ્તો હવે સાયકલ વિશેની થોડી અવનવી વાતો છે બાકી, અને 2026ના વર્ષે આ વિશ્વ સાયકલ દિવસ કઈ થીમ સાથે મનાવાઈ રહ્યો છે તેની પણ વાત કરીશું આ ગીતને માણ્યા બાદ। કોઈ મિલ ગયા ફિલ્મથી ગીત પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર, સ્વર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના। ગીત રચના દેવ કોહલી, સંગીત રાજેશ રોશનનું।

તો દોસ્તો, આજે છે વર્લ્ડ બાઇસિકલ ડે, જે દર વર્ષે 3 જૂને મનાવાય છે. અને આપણે વાત કરીએ સાયકલ વિશેની અવનવી વાત, તો દોસ્તો, નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ શહેર દુનિયાનું એક એવું શહેર છે જે દુનિયાનું સૌથી મોટું સાયકલ ફ્રેન્ડલી શહેર છે. ત્યાં માણસો કરતાં પણ સાયકલની સંખ્યા વધારે છે. અને આપણે શહેરમાં રહેનારા તો શહેર પર દોડતી ગાડીઓને જોઈને એવું વિચારીએ કે દુનિયામાં સૌથી વધારે ગાડીઓ જ બનતી હશે, કાર બનતી હશે. પણ દોસ્તો, દુનિયાભરમાં દર વર્ષે જેટલી કાર બને છે ને, તેના કરતાં ડબલ સંખ્યામાં સાયકલ બને છે. અને દુનિયાની સૌથી પહેલી સાયકલ બનેલી તે લાકડામાંથી બનાવેલી હતી. અને 1870ની સાલમાં આ સાયકલ બનાવનાર વ્યક્તિ હતા જર્મનના કાર્લ વોન ડ્રેસ. તેમણે સાયકલ બનાવેલી ને તો ત્યારે તેમાં એટલે કે પૈંડા નહોતા, એટલે એને ધક્કો મારીને ચલાવવી પડતી હતી. એની વે અને હવે વાત કરી લઈએ આ વર્ષે મનાવી રહેલા આ દિવસની થીમની. તો આ વર્ષની થીમ છે પ્રમોટિંગ હેલ્થ ઇક્વિટી એન્ડ સસ્ટેનેબિલિટી થ્રુ સાયકલિંગ, એટલે કે સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય, સમાનતા અને ટકાઉપણું વધારવું. સાચી જ વાત છે ને દોસ્તો, સાયકલ એક એવું વાહન છે જે દરેક વ્યક્તિને પરવડી જાય છે, પછી ભલે તે ગરીબ હોય કે અમીર. બધાને સરખી હેલ્થ આપે, એના ફાયદા થાય, તો આ છે ઇક્વિટી, એટલે કે સમાનતા. અને એ પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતી, એટલે એને આપણે લાંબો સમય સુધી પણ યુઝ કરી શકીએ છીએ. તો એ છે સસ્ટેનેબિલિટી, એટલે કે ટકાઉપણું. સાયકલ ઝીરો પ્રદૂષણ ફેલાવે છે. દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગ અને ટ્રાફિકથી પરેશાન છે, ત્યારે એનાથી બચવાનો સસ્તો અને એકદમ બેસ્ટ વિકલ્પ એટલે સાયકલ. તો હવેથી આપણે એવું કરી જ શકીએ ને કે જ્યાં આપણને એવું લાગે કે અહીં સાયકલથી કામ ચાલી જાય એવું છે, તો ઘરમાં જો સાયકલ હોય તો તેનો વપરાશ જરૂરથી કરી શકાય. અને આમ પણ રોજ 10-15 મિનિટ સાયકલ ચલાવવાથી આપણા શરીરને ફાયદો જ થાય છે, હાર્ટને અને બોડીને એકદમ ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. તો હવેથી આપણે શાકભાજી, દૂધ કે પછી ઘર વપરાશની નાની વસ્તુ લાવવા કે નજીકમાં કોઈને મળવા જવું હોય તો સાયકલનું પેડલ મારીને પણ આપણે જઈ શકીએ, જેના કારણે પેટ્રોલ અને પ્રદૂષણ બંને બચાવી શકીએ છીએ. નહીં દોસ્તો, તો ચાલો આ સરસ વાત સાથે હવે માણી લઈએ ફરી એક ગીત. જબ તક હે જાન ફિલ્મથી છે આ ગીત. સ્વર નીતિ મોહન, ગીત રચના ગુલઝાર, સંગીત એ આર રહેમાન.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા એટલે આપણું સુરત. સુરતી સિલર કાર્યક્રમ આજે આપ માણી રહ્યા છો નૈનાને સંગ ઓનલી ઓન 101.1 સુરત FM. સમય થયો છે 11:29 અને 18 સેકન્ડ થઈ રહી છે અત્યારે. દોસ્તો, ડાયમંડની ચમક અને ખાનપાનની દમક માટે જાણીતા આપણા શહેરમાં રોજના કેટલાય હીરા આકાર લેતા હોય છે. પણ દોસ્તો, રિયલ ડાયમંડ એટલે કે અસલી હીરો એની ઓળખ શું? કારણ નકલી હીરાની ચમક પણ કંઈ ઓછી નથી હોતી. હા, કાચના ટુકડાને ઘસીને ઘાટ આકાર આપીને હીરામાં ખપાવી દેનારાની કમી નથી આજના આ સમયમાં. તો પછી અસલી નકલી હીરાની ઓળખ કરવી મુશ્કેલ, કારણ કે બધા જ ભાઈ ઝવેરી પણ નથી હોતા કે જે પારખી શકે એ બે વચ્ચેના તફાવતને. પણ દોસ્તો, મેં ક્યાંક વાંચેલું કે ભલે કાચના ટુકડાને ઘાટ આકાર આપીને હીરામાં બદલી દેવાય, પણ ભાઈ અસલી હીરો એ અસલી હીરો અને નકલી હીરો એ નકલી, તો આ બંને વચ્ચે એક તફાવત છે જે ખબર હોય તો આપણે છેતરાઈ ન શકીએ. તો શું છે એ તફાવત? વાત કરીશું આ ગીતને માણ્યા બાદ, જે છે બચના એ હસીનો ફિલ્મથી. કે શિલ્પારાવના અવાજમાં ગીત, જેના બોલ અન્વિતા દત્ત, સંગીત વિશાલ એન્ડ શેખર.

તો દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા રિયલ ડાયમંડની. અસલી હીરા અને કાચમાંથી બનેલા નકલી હીરા વચ્ચે એવો મજાનો નવાઈ પમાડે એવો તફાવત. એટલે જો ડુપ્લિકેટ ડાયમંડ અને રિયલ ડાયમંડ આ બંનેને તપતા તાપમાં મૂકવામાં આવે તો જે ગરમ થઈ જાય તે કાચ અને જે ઠંડો રહે તે એટલે રિયલ ડાયમંડ. આ જ તેની સાચી ઓળખ છે કે ગમે તેટલો કડક તાપ હોય રિયલ ડાયમંડ ઠંડો જ રહે છે, જ્યારે નકલી ગરમ થઈ જાય. અને આના પરથી એક મસ્ત વાત સમજાઈ મને કે ભાઈ, આપણા જીવનમાં નરમની સાથે ગરમ, એટલે કે નરમીની સાથે ગરમી અને ખુશીની સાથે ગમના ગમે એટલા સંકટો આવે તો પણ ઠંડા એટલે કે શાંત રહેવું એ સાચા હીરાની નિશાની છે, રિયલ ડાયમંડની નિશાની છે. જો વ્યક્તિ સંકટ સમયે પણ પોતાની જાતને શાંત રાખી શકે ને, તો તેની પાસે આવતા સંકટો તકલીફો રૂપી ગરમીને માત આપીને પેલા રિયલ ડાયમંડની જેમ ચમકી ઉઠે છે. અને એવા ચમકી ઉઠે કે તેની ચમકથી તેને જોનારા અંજાયા વિના રહી જ ન શકે. એની વે સોચપની આપના નજરિયા. સુરતી સિલર કાર્યક્રમ માણી રહ્યા છો આપ આજે નૈનાને સંગ. સુરતી સિલર કાર્યક્રમ જ્યાં હોય છે થોડી ગપશપ, થોડા ગીતોની મજા.

0: ફુકરે ફિલ્મથી ગીત હતું આ સોના મહાપાત્રના અવાજમાં. પારંપરિક ગીત રચના સંગીત રામ સંપતનું.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
2: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં, અરે વાહ,
3: ફસાણી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલોં કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર. હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
7: Fantastic fun for family.
8: 101.1 MHz.
0: દોસ્તો, અંગ્રેજી મહિનાના નામ સ્પેલિંગને બદલે ગુજરાતીમાં કઈ રીતે લખાય એ તો આવડે જ છે આપણને બધાને, પણ આજે કંઈક અલગ વાત કરવી છે. આ બારે બાર મહિનાના નામ લખતી વખતે એ વાત પર ધ્યાન ગયું છે તમારું કે આ જાન્યુઆરીથી ડિસેમ્બર લખીએ ને તો તેમાં માત્ર 3 જ નામ એવા છે કે જેમાં જોડાક્ષર નથી આવતા, અને એ મહિના એટલે મે, જૂન અને જુલાઈ. અને વળી બીજી કમાલ એવી કે આ ત્રણેય નામમાં પણ અક્ષર એક એક કરીને વધતા જાય. મે મહિનામાં માત્ર એક જ અક્ષર, અને અત્યારે ચાલી રહેલા જૂન મહિનામાં માત્ર 2 જ અક્ષર, અને જુલાઈમાં 3 અક્ષર. જ્યારે બાકીના 9 મહિનાના નામ જાન્યુઆરીથી એપ્રિલ અને ઓગસ્ટથી ડિસેમ્બર સુધી લખતી વખતે બધા જ નામોમાં જોડાક્ષર આવે છે. એટલે જોડાક્ષર આવે જ છે આ બધા 9 મહિનાના નામમાં. જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તમે પણ બોલવા માંડ્યા ને મારી સાથે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એનીવે, શબ્દોની જેમ માણસોને પણ ઘણીવાર છે ને સ્વતંત્ર રીતે તો ઘણીવાર એકબીજાના ટેકા સહકાર સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પડે છે, નહીં દોસ્તો?

હા તો દોસ્તો, શરબત જેવો જ મીઠો મધુરો સ્વર હતો અરિજિત સિંહનો. ગીત માણ્યું આપણે ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મથી. ગીત રચના ઇરશાદ કામિલ, સંગીત પ્રીતમનું. અને આપણે આગળ વાત કરી કે ભાઈ, એકબીજાને ટેકો આપ્યા વગર, સાથ સહકાર વગર જીવન શક્ય નથી. પણ ઘણીવાર એવું બને છે કે કેટલાક લોકો એ રીતનું વર્તન કરે કે જાણે તેઓ વધુ મહત્ત્વના છે, અને સતત એવું જતાવવાનો પ્રયત્ન કરે કે તેઓ આપણા કરતાં સ્માર્ટ, સુપિરિયર કે પછી ઇન્ટેલિજન્ટ છે. અને આને અંગ્રેજીમાં કોન્ડિસેન્ડિંગ કહેવાય, એટલે કે સતત પોતાની મહાનતા બતાવ્યા કરવી. સામે રહેલી વ્યક્તિ તુચ્છ હોય અને પોતે જ સૌથી વિદ્વાન હોય એવું વર્તન કરે, સતત તેમની આજુબાજુ રહેલાને નિમ્ન હોવાનો અનુભવ કરાવે, અને ઇનડાયરેક્ટલી એવું બતાવવા માંગે કે તેમની આસપાસના લોકો અભૂત, અણસમજુ કે પછી અપરિપક્વ છે. અને આ એક પેટ્રોનાઇઝિંગ એટલે કે અહંકારી વલણ છે એવું દર્શાવે છે. પણ દોસ્તો, હકીકતમાં આવું વલણ દર્શાવનારા ખરેખર તો પોતે જ અસલામતી અને લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. જે વ્યક્તિ કોન્ફિડન્ટ હોય અને સિક્યોર હોય તે બીજાને અફલિફ્ટ કરે, એટલે કે એને ઉત્સાહ વધારે, તોડી નથી પાડતા. તો ભાઈ, જે બીજાને લઘુતા ગ્રંથિનો અનુભવ કરાવે ને

એની ઉચ્ચતા અને હોશિયારી પર થોડો ભરોસો ઓછો જ કરી શકાય. અને દોસ્તો, હવે ફરી પ્લે થઈ ગયું છે એક સરસ ગીત આપના રેડિયો સેટ પર, જે છે બોસ ફિલ્મથી. સ્વર નિખિલ ડિઝોઝા, ગીત રચના મનોજ યાદવ, સંગીત ચિરંતન ભટ્ટ.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: 101.1 MHz
5: सूरत एफएम। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
6: हाँ, सूरत एफएम।
5: कौन बोलो?
6: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
5: ओके, केवो चले छे आपनो व्यापार?
6: चाले राके बेन, बहु मजा नथी आवती।
5: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
4: सूरत एफएम।
5: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 MHz
7: સુરત એફએમ। એન્ડ નાઉ લાસ્ટ બટ નોટ લીસ્ટ, દોસ્તો 2 દિવસ પહેલા એટલે કે સોમવારની રાત્રે ચોમાસાનું ટ્રેલર આવી ગયું, લેકિન પિક્ચર અભી બાકી હૈ। અને ભાઈ, આવો વરસાદ એ રાહતને બદલે વધારે બફારો આપી જાય છે, અને એટલે જ અત્યારે આપણે બધા જ હાઈ ગરમી, ઉફ ગરમી, ઓ ગરમી ગરમી, આમ ગરમીથી તોબા પોકારી રહ્યા છે। પણ દોસ્તો, વરસાદની બેટિંગ કેવી રહેશે એ તો ભાઈ ચોમાસું શરૂ થાય ત્યારે જ કહી શકાય। બાકી અત્યારે તો બાળકોના વેકેશનની સમાપ્તિની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે। લગભગ 8 જૂનથી સ્કૂલો શરૂ થશે, એટલે ઘરોમાં તો ભાઈ અત્યારે બુક્સ, યુનિફોર્મ્સ, વોટર બેગ, ટિફિન બોક્સ, આ બધાનું ચેકિંગ કે પછી શોપિંગનો માહોલ હશે નહીં। પણ દોસ્તો, આવી આપણી રોજિંદી વાતમાં, આ તો ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી હૈ કે પછી વાત વાતમાં બોલિંગ બેટિંગ જેવા શબ્દોને આપણે ચર્ચામાં જોડી દેતા હોઈએ છીએ, ત્યારે મને થાય કે આપણા જીવનમાં ફિલ્મો અને રમત, તેમાંય ખાસ તો આપણા ભારતમાં ક્રિકેટની છાપ એટલી ઊંડી છે કે આ બંનેનું જોડાણ વાત વાતમાં થઈ જતું હોય છે। તો ચાલો હવે આ વાતને આપીએ અહીં વિરામ, એટલે કે હવે સુરતી સિલ્લરની ગપશપની નો કરીએ ધી એન્ડ, અને માણી લઈએ આજના કાર્યક્રમનું અંતિમ ગીત આર આર ફિલ્મથી। યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આર આર આર ફિલ્મથી ગીત પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર વિશાલ મિશ્રા અને રાહુલના સ્વર।

0: તો દોસ્તો, વિશાળ મિશ્રા અને રાહુલ સિપ્લીગરના સ્વરમાં આ ગીત હતું આર આર આર ફિલ્મથી. ગીત રચના રિયા મુખર્જી, સંગીત એમ એમ કરીમનું. તો હવે સુરતી સિલર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની અનુમતિ આપો આપની દોસ્ત નૈનાને એ વાત સાથે કે નોટ ઓનલી લીવ બટ ઓલવેઝ બી લાઈવ ઇન લાઈફ. આ આકાશવાણી છે, વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંકેતું છો આપ 101.1 મેગાહર્ટઝ પર. બપોરના 12 વાગ્યા છે. થોડી જ પળોમાં હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: दोपहर के 12 बजने वाले हैं, बस थोड़ी ही देर में हम समाचार प्रसारित करेंगे.
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं लवलीन निगम.

0: मंदिनी फिल्म का ये गीत हम सुन रहे थे आशा भोसले की आवाज में, शैलेंद्र के बोल और सचिन देवर्मन के संगीत के साथ। लेते
1: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: बेटा, दाळ मां मीठानी जग्याए खांड पड़ी जाए तो केवुं लागे? अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई। बस एवो ज कचरानो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ 4 रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग। छे ने एकदम सिम्पल।
3: गुजरातना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरानुं वर्गीकरण करो, 4 कचरापेटीनो नियम अपनावो अने कचराना कलेक्शननी गाड़ीमां ज कचरो आपो।
4: पप्पा मम्मी, जुवो मारो रिपोर्ट कार्ड, हुं क्लास मां फर्स्ट आवी।
3: वाह, एकदम फर्स्ट क्लास।
2: पण हवे वारो आपणा શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
3: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
3: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
5: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो।
6: हीट वेव एटले के लू थी बचवा बपोरे 2 થી 4 વાગ્યા सुधी बाहर निकळवुं नहीं अने माथुं सुतराउ सफेद कापडथी ढाकुं तथा खुल्ला कपडा पहेरवा। बाळको, सगर्भा स्त्रीओ अने वडीलोए तड़कामां विशेष काळजी लेवी। पुष्कळ प्रमाणमां पाणी, लींबु पाणी अने छाश जेवा पीणा पीवा।
5: अने लू लागवानी असर जणाय तो तात्कालिक नजीकना प्राथमिक आरोग्य केन्द्र का तो सरकारी दवाखानानो संपर्क करवो। गुजरात सरकारना उपक्रम GSDMA द्वारा जनहितमां। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
6: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
7: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાય મે ભી સબસે પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તો વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીવીટી જે સબસે પિછડે અભી ભી ઓ કોઈ પેડ કે મંચ કે રહેતે રહેતે હૈ ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં, ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જેતને કર્મચારી લોગો કા દાયિત્વ હૈ.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ

0: આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166, જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 અંકોનો કડાકો થયો હતો. આઇટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાંતિ સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
1: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ. સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ. યે હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ. જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે, ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા.
0: ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપી બની રહ્યું છે, ઉર્જા સુરક્ષા મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. CBSEએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલનિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલનિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં DK શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: होंगे ये गम ही सही, ये गम ही सही, आपसे हम कुछ तो पा गए, मिलते ही नजर आए, मिलते ही नजर, मिलते ही नजर, मिलते ही नजर, आप मेरे दिल में आ गए।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા

0: સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: કાર્યક્રમ સખી સહેલી, મેં હું આપકે સાથ ચંચલ વર્મા
3: ઓર મેં હું આપકે સાથ મંદાકિની.
2: બાત કર રહે થે હમ સાડી કી.
3: બિલકુલ, સાડીઓ કી બાત હો ઓર હમ ભૂલ જાએ, એસા કભી હોતા હૈ ચંચલ. તો હમ બાત કર રહે થે કી આજકલ શાદીઓ મેં ઇસકે દુપટ્ટે કા ભી ખૂબ ઇસ્તેમાલ કિયા જાને લગા હૈ, જિસે દુલ્હન અપને સિર પર ઓઢતી હૈ ઓર યે કોટન યા સિલ્ક સે બના હોતા હૈ જિસ પર ઝરી કા કામ કિયા જાતા હૈ. ઘટચોલા સાડીઓ મેં પારંપરિક રૂપ સે ઝરી કી બુનાઈ કે સાથ ચેકર્ડ ગ્રિડ ડિઝાઇન હોતા હૈ ઓર અક્સર મોર, કમલ, ફૂલ પત્તિયા જૈસે શુભ ચિન્હ ભરે હોતે હૈ.
2: જબ આપને દુપટ્ટે કા જિક્ર કિયા તો મુઝે યાદ આયા, સિર્ફ મહિલાએ હી નહીં પહેનકર સચ્ચી સંવરતી. જબ કુર્તા પાયજામા મર્દ પહેનતે હૈ તો જો હમારે પુરુષ સાથી હૈ ના વો ભી ઘટચોલા કા દુપટ્ટા લેના બડા પસંદ કરતે
3: હૈ, સાઇડ મે રખ લેતે હૈ વો ભી. હા,
2: ઓર હમ બાત કર રહે થે સાડી કી, જે આપને બતા ના ચેકર ડિઝાઇન હોતે હૈ, ફૂલ પત્તિયો કે ચિન્હ હોતે હૈ ઇસ પર, ઓર ક્યોંકિ યે એક પારંપરિક વિવાહ મે પહેને જાને વાલી સાડી હૈ તો ઇસમે વર્ગો કી જો સંખ્યા હૈ અનુષ્ઠાનિક રૂપ સે વો બહોત મહત્વપૂર્ણ હોતી હૈ. વર્ગો કી સંખ્યા 9, 12, 92 કે ગુણાંક મે હોતી હૈ ઓર યે પહેલે કપાસ સે બની હોતી થી લેકિન અબ રેશમ કા ભી ઇસમે ઉપયોગ કિયા જાને લગા હૈ.
3: હાલાંકિ ઘટચોલા સાડી મે ક્યા હૈ કિ બાંધની સાડીઓ કી જૈસા મિશ્રણ હોતા હૈ ચંચલ, જિસમે ઘટચોલા કે ઝરી ગ્રિડ પેટર્ન કે ભીતર બાંધની ટાઈ ડાઈ કો શામિલ ભી કિયા ગયા હૈ.
2: ઘટચોલા બનાને કી શરૂઆત ગુજરાત કે ખંભાત જિલ્લે મે હુઈ થી ઓર તબ સે લેકર આજ તક ગુજરાત મે સાડીઓ, યે જો સાડી હૈ વો શાદીઓ મે બહોત અહેમ હિસ્સા માની જાતી હૈ. ઇસ સાડી કી સબસે ખાસ પહેચાન હૈ ગ્રિડ પેટર્ન ઓર યે સાડીયાં પારંપરિક રૂપ સે વિવાહ જૈસે ખાસ અવસરો પર હી પહેની જાતી હૈ. ઇન સાડીઓ મે ગુજરાત કી પારંપરિક ખાસ સાડી હૈ યે, ખાસ તૌર પર જામનગર રાજકોટ ઇલાકો મે ઇનકા બહોત હી જ્યાદા ચલન દેખને મિલતા હૈ.
3: બિલકુલ, ઓર સાસ કી તરફ સે બહુ કો જબ આશીર્વાદ દિયા જાતા હૈ ના, તો ચોલા દુલ્હે કે પરિવાર કી તરફ સે દિયા જાતા હૈ, જિસે ઓઢકર દુલ્હન અપને નયે ઘર મે પ્રવેશ કરતી હૈ ઓર યે નયે પરિવાર કી સ્વીકૃતિ ઓર આશીર્વાદ કા પ્રતીક ભી હોતા હૈ. ઓર જબ દુલ્હન અપને નયે ઘર મે સ્વાગત કે લિયે પાનેત્ર સાડી કે ઉપર જો હૈ ઘટચોલા સાડી ડાલતી હૈ તો ઇસ બાત કા પ્રતીક માના જાતા હૈ કે શાદી કે બાદ દુલ્હા ઓર ઉસકા પરિવાર દુલ્હન કા હમેશા ખ્યાલ રખેંગે.
2: ઇનમે સે બહોત સારી બાતે હમારે શ્રોતાઓ ને ભી હમ તક લિખ કર પહોંચાઈ હૈ, ઉન્હે હમ ધન્યવાદ કહેતે હૈ. ઓર ઘટચોલા જો હૈ વો દુલ્હન કો અપને સિર ઓર કંધે દોનો પર વો ઓઢ કર આતી હૈ, જિસે ફેરો કે સમય દુલ્હે કો કે દુપટ્ટે કે સાથ મે બાંધ દિયા જાતા હૈ. યે પતિ પત્ની કે અટૂટ સંબંધ ઓર ઇસ જોડે કે બીચ કે પવિત્ર રિશ્તે ઓર ઉસકી મજબૂતી કો દર્શાતા હૈ, ઇસલિયે ભી શાદી મે ઇસ સાડી કા બહોત મહત્વ
3: હોતા હૈ. બિલકુલ, ઓર ઘટચોલા સાડી એક સદાબહાર ફેશન હૈ જો કભી ફેશન સે બહાર નહીં જાતા. ઇસે શાદી કે અલાવા આપ દૂસરે ફંક્શન્સ મે ભી પહેન સકતે હૈ. દેખા હૈ બહોત સારી મહિલાઓં કો ચાવ સે પહેન કર જાતી હૈ, જ્યાદાતર લાલ હૈ, ગુલાબી હૈ, હરા હૈ, પીલા હૈ, યે રંગ ઇસમે બેહદ ખાસ લુક દેતા હૈ ઓર ઇસકે દુપટ્ટે કો લહેંગે કે સાથ ભી અલગ અલગ સ્ટાઇલ તરીકે સે, સ્ટાઇલિશ તરીકે સે હમ પહેન સકતે હૈ જો ખૂબસૂરતી મે ચાર ચાંદ લગા દેતે હૈ.
2: તો ભાઈ કુછ ગાને ભી સદાબહાર હોતે હૈ સાડીઓ કી તરહ, સુન લે.
3: બિલકુલ, જો હમારે કાર્યક્રમ મે ચાર ચાંદ લગા દેતે હૈ.

0: आहतो प्रायोजित कार्यक्रम लम्हे। आज के मेहमान आ कार्यक्रम में डॉक्टर गायत्री आहूजा साथ ममता सिंह की बातचीत आप सांभळी शकशो। बस थोड़ी जर में सांभळता रहो आकाशवाणी विविध भारती सूरत केन्द्र FM 101.1 पर।
1: बेटा दाल मां मीठानी जगह खांड पड़ी जाए तो केवू लागे?
2: अरे मम्मी आंखों स्वाद बगड़ी जाए,
1: मैं तो मिक्स थोड़ी कराई। बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
3: गुजरातना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
7: कीजिए सूरत FM के साथ अपनी दिल की बात।

કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં આ હતું શર્મિલી ફિલ્મનું ગીત. સંગીત હતું એસ ડી બર્મનનું અને શબ્દો હતા નીરજના. દોસ્તો, મન, આ આપણું મન છે ને, બહુ ચંચળ, ખૂબ જ નિર્દોષ, બહુ લાગણીશીલ અને થોડું ગભરું પણ. આપણે દરેક સંબંધ સાચવવા સામેવાળાને સારું લાગે એ પ્રમાણે વર્તતા હોઈએ છીએ. પણ દોસ્તો, કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરીને જીવી શકાય, બાકી તો બધે સાચવવાનું જ છે. બેમિસાલ ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, સંગીત આર ડી બર્મનનું અને શબ્દો આનંદ બક્ષીના છે.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે

0: બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
8: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: दोस्तों, आप मानी रह्या छो गुजरा हुआ जमाना कार्यक्रम श्रद्धानी साथे ओनली ऑन 101.1 FM. मित्रों, प्रेम ए सुंदरतानु आकर्षण नथी, पण बे आत्मा अने बे मन वच्चेनी लागणीओना संबंधनो सेतु छे. एकना मनमां प्रेम जागे एटले एनी खबर बीजाना मनने तरत ज पड़ी जाए छे. बन्नेनुं मन एक ज सरखी लागणीओने अनुभवे छे. અને કહેવાય છે કે પ્રેમ થાય ને પછી બધું જ આખી દુનિયા સુંદર લાગવા માંડે છે. તો માણીએ આ સુંદર મજાની અંજાનની શબ્દરચના યારાના ફિલ્મની કિશોર કુમારના સ્વરમાં, જેને સંગીતથી સજાવી રાજેશ રોશને.

ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર મન સુધી વીંધે. ફૂલોને પૂછ્યું સરનામું, એ તારી તરફ આંગળી ચીંધે. દોસ્તો, જ્યાં સુધી મનને પોતાના જેવું જ એક મનમીત ના મળે ત્યાં સુધી એ આવી જ ભીની ભીની સુગંધમાં ખોવાયેલું રહે છે. માણીએ અભિમાન ફિલ્મનું ગીત કિશોર કુમારના મેલોડિયસ સ્વરમાં, એસ ડી બર્મનનું સંગીત અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો.

આકાશવાણીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાનાનો શેષ ભાગ, જેમાં આજે આપણે કરીએ છીએ મનની વાતો. દોસ્તો, મનનું કેવું હોય છે ને કે એ જેની સાથે જોડાય છે ને એની ઉપર અધિકાર જતાવે છે અને પછી ઊભી થાય છે સંબંધોમાં ગેરસમજ. પરંતુ મિત્રો, પ્રેમમાં મનમેળ જેટલો જરૂરી છે એટલું જ એકબીજાને મનથી મુક્ત રીતે જીવવા દેવાની મુક્તિ પણ જરૂરી છે. પ્રેમ બાંધતો નથી, મનને આકાશમાં મુક્ત રીતે વિહરતા શીખવાડે છે. છોટી સી વાત ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં માણીએ. સલીલ ચૌધરીનું સંગીત છે અને યોગેશના શબ્દો છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: દે સે ધ વ્યૂ ફ્રોમ ધ ટોપ ચેન્જિસ એવરીથિંગ, બટ ફોર અ ફ્યુ ધ વ્યૂ ફ્રોમ ધ ક્લાઉડ્સ ઇઝ ધ ઓન્લી વન ધેટ મેટર્સ. ધ ઇન્ડિયન એર ફોર્સ ઇન્વાઇટ્સ એપ્લિકેશન્સ ફોર કમિશન્ડ ઓફિસર્સ ટુ AFCAT 2 ઓફ 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: Fantastic fun for family.
10: Banjara

0: નિમિત્તે રંગમંચ અને સિને અભિનેતા શ્રી પ્રતીક ગાંધીનો શુભેચ્છા સંદેશ.
1: મારી આકાશવાણી સાથેની યાત્રા શરૂ થઈ જ્યારે હું ડિપ્લોમા કોલેજમાં હતો. ડિપ્લોમા કોલેજથી નીકળ્યો અને તરત જ સુરતમાં હતો. સુરતમાં નાટકો કરતા હતા અને નાટકના જ ઘણા બધા મિત્રો કોઈક ને કોઈક રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા. કદાચ એમના દ્વારા જ મને પણ આકાશવાણી સાથે સંકળાવવાનો એક અવસર મળ્યો હતો. અને ત્યારે અમે એક ટોક શો શરૂ કર્યો હતો આકાશવાણીમાં રહીને, જેમાં સંચાલન મેં કર્યું હતું અમુક એપિસોડ્સનું. પછી બીજો પણ એક કંઈક મિત્રો સાથેની ચર્ચા ને એવો એક શો હતો, એ પણ અમે કર્યો હતો અને જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી. આકાશવાણી સાથે જેટલું પણ કામ કર્યું, અને મેં મુંબઈમાં આવીને પછી આકાશવાણીની પરીક્ષા પણ આપી હતી વોઇસ ટેસ્ટ, અને ત્યાર પછી મુંબઈમાં રેડિયો નાટકો પણ કર્યા છે, રેડિયો સિરીઝ પણ કરી છે. એટલે જે વાચિકમ આખો જે અભિનય છે, કદાચ મને લાગે છે એનો સૌથી પહેલો અનુભવ આકાશવાણીને લીધે જ થયો. નાના હતા ત્યારથી અમે રેડિયો સાંભળતા હતા. જે લોકો આપણને જોઈ નથી શકતા, માત્ર આપણા અવાજથી આખી વાર્તાનો અનુભવ એમને કઈ રીતે કરાવો છે, એ ચિત્ર એમની આંખો સામે ઊભું થઈ જાય, એ રીતે આરોહ અવરોહ સાથે વાત વાર્તા બધા પાત્રો કઈ રીતે એમના સુધી પહોંચાડવા છે, એ કદાચ બહુ જ સાહજિકતાથી આકાશવાણી શીખવાડ્યું એવું લાગે છે મને. મારી આખી અત્યાર સુધીની જર્નીમાં તો આકાશવાણીનો બહુ જ મોટો ફાળો છે. રંગમંચ સાથે સંકળાયેલો તો હું બહુ જ નાનો હતો, સ્કૂલમાં હતો ત્યારથી. પછી આકાશવાણીમાં જેટલું પણ થોડું ઘણું કામ કર્યું, એમાં મને અવાજ સાથે કઈ રીતે કામ લેવું છે એક કલાકાર તરીકે, એ બહુ સારી રીતે શીખવા મળ્યું. અને કદાચ એને લીધે જ મારી થિયેટરની જર્નીમાં પણ મને એનો બહુ જ મદદ મળી છે એ વસ્તુની. કારણ કે આંગિક અભિનય એક વસ્તુ છે, વાચિક એક અભિનય જે છે જેના માટે અવાજ પર પૂરેપૂરો કંટ્રોલ જોઈએ. ભાષા પર જે કે તમારો એક ભાષાની એક પકડ હોવી જોઈએ એ પણ એટલી જ જરૂરી છે. અને કદાચ આ બંને વસ્તુની સમજણ મારી જો વધારે વધી હોય તો એ આકાશવાણીમાં જેટલું પણ નાનું મોટું કર્યું તું કામ એને લીધે જ વધી છે. એ અનુભવ બહુ અદ્ભુત અનુભવ છે. આકાશવાણી એટલે આપણું સૌથી જૂનું કમ્યુનિકેશનનું માધ્યમ છે, અને આકાશવાણી જ્યારે 90 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે, અને હું તો શતાબ્દી વર્ષની ઉજવણીની રાહ જોઉં છું 10 વર્ષમાં. આકાશવાણી આ જ રીતે હજી ઘણા વર્ષો સુધી લોકો સુધી વાતો, સમાચારો અને એન્ટરટેનમેન્ટ પહોંચાડતું રહે એવી આશા રાખું છું.
2: બહુજન હિતાય, બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ શ્રદ્ધાની સાથે ઓન્લી ઓન 101.1 FM, જેમાં આજે આપણે મનની વાતો કરી રહ્યા છે અને માણી રહ્યા છે મનના ગીતો. આજ મનના માળીએ ખાખા ખોળા કર્યા, સુકાયેલા બે આંસુ ફરી ઝળઝળિયા મળ્યા, તૂટેલા અરમાન સાચવીને ફરી ભેગા કર્યા, ત્યાં ફાટેલી જિંદગીના ફરફરિયા મળ્યા. મનમાં જ્યારે કોઈ ઘર કરી જાય છે ને દોસ્તો, ત્યારે પછી એ કંઈ આમ જ ખાલી નથી થતું. મન એ માનવા જ તૈયાર નથી હોતું કે મનનું પોતાનું કોઈ એને છોડીને જતું રહ્યું છે. આરઝુ ફિલ્મનું ગીત માણીએ લતા મંગેશકરના સ્વરમાં, સંગીત શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
7: હા, સુરત એફએમ.
6: કોણ બોલો?
7: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
6: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
7: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
6: ચલવો નહીં, ધમધમાત દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
8: સુરત એફએમ.
6: અમારો ફોન નંબર છે 2234450 અને 94

0: 8240440 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 સુરત એફએમ.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. મિત્રો, મનની ઈચ્છા તો અવિરત વહેતી રહેશે, તેના ઉપર ક્યાં કોઈ કાબૂ જ રહેશે. ક્યારેક જો કોઈ ગમી જાય, પસંદગી એ જ બની જાય, ખુશીઓ જ્યાં મળે ત્યાં જ મન ઢળી પડે, આ મનનું તો હંમેશા એવું જ રહે. ના રીત જુએ, ના રિવાજ જુએ, મન ઈચ્છે એ જ આંખોથી જુએ. તકલીફ કેટલી પડે એ ન કહેવાય, પણ સહીને પણ બધું મન ના બદલાય. બસ આવી જ છે મનની ઈચ્છા, ચંચળ મનની ઈચ્છા.

0: રોજા ફિલ્મનું ગીત આપે માણ્યું મિનમિનીના અવાજમાં. પી કે મિશ્રાના શબ્દો હતા અને એ આર રહેમાનનું લાજવાબ સંગીત હતું. દોસ્તો, આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આવતીકાલે ફરી ટ્યુન કરવાનું ભૂલતા નહીં. કાર્યક્રમ ગુજરા હુઆ જમાના આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગ્યે આપ માણશો કાર્યક્રમ જયમાલા.
1: विविध भारती के संग्रहालय से प्राप्त इस कार्यक्रम की प्रस्तुतकर्ता मनीष

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને મંજૂરી આપી છે. ભારતીય એરલાઇન્સે ઇંધણના ભાવ સ્થિરતા જાળવવામાં મદદ કરવા મંત્રીમંડળે આ નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.
1: ETF પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ મે એક સેલ્ફ સસ્ટેનિંગ રિવોલ્વિંગ ફંડ બનાયા ગયા. ETF પ્રાઇસ ફોર ધી એરલાઇન કેરિયર્સ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, ઉનકો એક સ્ટેબલ ETF પ્રાઇસ અભી કરંટ ક્રાઇસિસ કે દૌરાન મિલેગા. ઇસસે હમારે એન્ટાયર એવિએશન સેક્ટર મેં કરીબ 70 લાખ સે અધિક જો જોબ્સ હૈ જિનકે ઉપર ઇમ્પેક્ટ પડના આરંભ હોને લગા થા બિકોઝ ઓફ ધી સ્ટ્રેસ ઇન ધી સેક્ટર, વો ઇસસે સિગ્નિફિકન્ટલી મિટિગેટ હોગા.
0: કેબિનેટે દિલ્હી NCR ક્ષેત્રમાં જૂના ટ્રક અને બસોને બદલવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડને સહાય પૂરી પાડવા માટેની યોજનાને પણ મંજૂરી આપી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રામેશ્વરમથી ઓડિશામાં પારાદીપ સુધીના કોસ્ટલ હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 830 કરોડ રૂપિયાથી વધુ થશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં NH 31 અને NH 231ના ખાગરિયા પૂર્ણિયા વિભાગોના 4 લેન અપગ્રેડને મંજૂરી આપી છે. આ ખર્ચ 3,936 કરોડથી વધુ છે. ભારતે વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં 2025 સુધીમાં વિશ્વનું સૌથી બીજું મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બનવા માટે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતે સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાના નોંધપાત્ર 155 GW વટાવી દીધું છે. આનાથી દેશના 50% બિન અશ્મીભૂત ઇંધણ ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમયપત્રક પહેલા તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનને પૂર્ણ કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવી મુખ્ય પહેલ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 40 લાખથી વધુ ઘરોમાં સ્થાપિત સૌર પેનલ્સથી વીજળી મેળવી રહ્યા છે. ભારતીય કંપનીઓએ શ્રીલંકાના માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે, જે બંને દેશો વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી દર્શાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટા કંપની લંકા IOCને 2026-27માં સાપુસગાડા પાવર સ્ટેશન માટે 3,16,000 લિટર લુબ્રિકેટિંગ તેલ પુરવઠો આપવા આશરે 390 મિલિયન શ્રીલંકન રૂપિયા મૂલ્યનો કરાર અપાયો છે. ભારતના RS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને શ્રીલંકાના મુલિકુલમ વિન્ડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો એક ભાગ બનાવવાના કરારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 500 મિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં પાવર ટ્રાન્સમિશન માટે સબસ્ટેશન અને 220 kV કેબલ પર કામ સામેલ થશે. આ બે કરારો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ શ્રીલંકાના પાવર, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપથી તેમની ભાગીદારી વધારી રહી છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ શરૂ કરી. તે ચૂંટણી પ્રક્રિયાઓ અને ઝુંબેશમાં મીડિયા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાઓથી ચર્ચા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશન

0: કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે કમિશન બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોને તાલીમ આપીને 10 કરોડથી વધુ મતદારો વધુ સારી રીતે પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે આજે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને શપથ લેવડાવ્યા. અગાઉ સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સંભાળનારા ડોક્ટર જી પરમેશ્વરે નાયબ મુખ્ય તરીકે શપથ લીધા હતા, જ્યારે 12 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેલંગાણા, કેરળ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ તેમને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. દિલ્હીના માલવિયા નગરમાં આજે સવારે એક હોટેલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનંત મિત્તલે જણાવ્યું હતું કે 8 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: દિલ્હી કે માલવીય નગર મેં આજ સુબહ કરીબ 9 બજે એક હોટલ મેં ભીષણ આગ લગ ગઈ. ઇસકે બાદ દિલ્હી દમકલ વિભાગ, દિલ્હી પોલીસ, જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણ, કેટ, એમ્બ્યુલન્સ સેવા ઓર અન્ય આપાતકાલીન એજન્સીઓ કી ટીમે તુરંત મોકે પર પહોંચી ઓર રાહત એવં બચાવ કાર્ય શરૂ કિયા. દિલ્હી પોલીસ કે અનુસાર અબ તક 40 સે અધિક લોગોં કો સુરક્ષિત બહાર નિકાલ કર ઇલાજ કે લિયે નજદીકી અસ્પતાલો મેં ભેજા ગયા હૈ. 8 દમકલ કી ગાડીઓ કી મદદ સે આગ પર કાબૂ પા લિયા ગયા હૈ. હાલાંકિ બચાવ ઓર તલાશ અભિયાન અભી ભી જારી હૈ ઓર સભી સંબંધિત એજન્સીયાં મોકે પર તૈનાત હૈ. આગ લગને કે કારણો કા અભી તક પતા નહીં ચલ પાયા હૈ. ઇસ સંબંધ મેં દિલ્હી પોલીસ ને FIR દર્જ કર લી હૈ. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. શ્રી મોદીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મુંબઈમાં એક પરિષદને સંબોધતા શ્રી ગોરે કહ્યું કે બંને દેશ બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા કામ કરી રહ્યા છે અને તેમણે આગામી થોડા અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી આશા વ્યક્ત કરી. મુખ્ય વાટાઘાટ બ્રેન્ડન લિચના નેતૃત્વ હેઠળનું અમેરિકાનું એક વેપાર પ્રતિનિધિમંડળ હાલ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે, જ્યારે વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી ગોરા આવતીકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પણ મળશે. તેમણે ભારત અમેરિકા સંબંધોને આધુનિક સમયની સૌથી મહત્વની ભાગીદારી પૈકીની એક ગણાવી. સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે વિવિધ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું અન્ય 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં શહેરોના બસ અને રેલવે મથક તથા રાજમાર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી એરોઇના રોડ્રિક્સ ગોમેઝ ભારતના 5 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. પ્રવાસ દરમિયાન સુશ્રી રોડ્રિક્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. भारतीय खिलाड़ी आयुष शेट्टी इंडोनेशिया ओपन बेडमिंटन टूर्नामेंट पुरुष सिंगल स्पर्धा की प्री क्वार्टर फाइनल में पहुंचा। आज चीन वेंग होंगयांग ने हराया। दरमियान रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे की भारतीय जोड़ीए मिश्र डबल्स इवेंट में चाइनीज ताइपी हू लिंग फेंग और यांग पो हुआन ने हरा प्री क्वार्टर फाइनल में जगह बनाई। स्थानिक ने आंतरराष्ट्रीय उड़ान माटे तेल मार्केटिंग कंपनियों ने 10,000 करोड़ रुपया की एक वक्त की बजेट सहाय ने केंद्रीय मंत्रिमंडल की मंजूरी। कांग्रेस वरिष्ठ नेता डीके शिवकुमारे कर्नाटक 25वां मुख्यमंत्री तरीके शपथ लीधा। दिल्ली की एक होटल में आग लगता 21 लोगों की मौत। राष्ट्रपति उपराष्ट्रपति प्रधानमंत्री सहित मानवों दुख व्यक्त कर। गुजरात में गैरकायदेसर रीता बांग्लादेश 362 नागरिकों पकड़ाया। ऑपरेशन डेल्टा हंट हेठ पुलिस की कार्यवाही। भारतीय खिलाड़ी आयुष शेट्टी इंडोनेशिया ओपन बेडमिंटन टूर्नामेंट मेन सिंगल स्पर्धा की प्री क्वार्टर फाइनल में पहुंचा। आकाशवाणी पर समाचार पूरा थया। हवे पछी आप आवतीकाले सवारे 7:10 प्रादेशिक समाचार सांभळी शकशो। नमस्कार।

0: चीन के वेंग होंग यांग को हराकर सिंगल्स प्री क्वार्टर फाइनल में पहुंचे। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. આજે સાંજે 7:07 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ હવે સાંભળીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી, શિક્ષણ વિભાગનો નિર્ણય. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારોમાં વીજ લાઇનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી લઈ જવાશે.
1: વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. 17 મહાનગરપાલિકાઓ, 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી મળશે.
0: સાથે જ બેઠકમાં રાજ્યમાં સેવા ક્ષેત્ર માટે અલાયદા દેશના સૌપ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો. તેનાથી ગુજરાત સેવા ક્ષેત્રમાં દેશનું કેન્દ્ર બનશે તેમ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યસ્તરના સંયોજકે લોકોને પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. સાથે જ તેમણે ઇંધણની ઉપલબ્ધતા અંગે સચોટ અને ચકાસાયેલી માહિતી માટે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર સંદેશા વ્યવહાર પર જ વિશ્વાસ રાખવા સલાહ આપી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLની તમામ પુરવઠા શૃંખલાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ LPG સહિતની આવશ્યક પેટ્રોલિયમ વસ્તુઓની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે. અગાઉના મહિનામાં માંગમાં થયેલા વધારા છતાં પણ એકંદર પુરવઠાની સ્થિર સ્થિતિ અને પર્યાપ્ત રહી છે. રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં જ શહેરોના બસ મથક, રાજમાર્ગ અને રેલવે મથક પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે. તે અંતર્ગત પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અપાઈ છે. જૂન જુલાઈ સત્રની નિયમિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં ME અને MTech અભ્યાસક્રમોમાં 30% સુધી ખાલી બેઠકો હોય તો દ્વિવાર્ષિક પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓને અને અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમમાં 50% સુધી ખાલી બેઠકો હોય અને સંબંધિત યુનિવર્સિટીની મંજૂરી હોય તો પણ દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. જો કે પ્રવેશ આપ્યા બાદ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં એસીપીસીને માહિતી આપવાની રહેશે. આ રીતથી ખાલી બેઠકોનો વધુ ઉપયોગ કરી નવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે. રાજ્યનું વહીવટીતંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે એક પણ માનવ જીવનનું નુકસાન ન થાય તે લક્ષ્ય સાથે સજ્જ છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ તથા વિભાગોની ચોમાસા પૂર્વેની ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં શ્રી દાસે તમામ વિભાગને આપત્તિ વ્યવસ્થાપન આયોજનના અસરકારક અમલીકરણ અંગે તાકીદ કરી છે. શ્રી દાસે કહ્યું, લોકોને હાલાકી ન પડે તે માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ, રસ્તા અને ગટરના કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર અપાયો છે. ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવરજવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકકેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસને બિરદાવ્યો છે. રાજ્યમાં હૃદયરોગની સારવારના વિસ્તરણ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું, ગત વર્ષ 2025માં યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 8,504 સફળ કાર્ડિયાક સર્જરી, હૃદયના ઓપરેશન કરાયા, તેમજ સરેરાશ 3,94,000થી વધુ દર્દીઓની ઓપીડી ચકાસણી અને 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપીડી અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર અપાઈ છે. દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું પણ શ્રી પાનસેરિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ખુલ્લામાં વિહાર કરી રહેલા 17માંથી એક પણ સિંહમાં બેબીસિયા વાયરસના કોઈ લક્ષણ જોવા નથી મળ્યા, તેમજ તમામ સિંહ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચંદકુડે જણાવ્યું છે.
3: अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लायन है. अभी हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीजेस को लेकर SOPs है, उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स हैं और अथवा जितनी दवाइयां हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में है, और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहाँ पर हम रिपोर्ट करेंगे.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું, રાજ્યમાં હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવના છે.
4: अभी जो अधिकतम तापमान का बात करें तो इसमें तापमान में गिरावट होगा 2-3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक, उसके आगे फिर टेम्परेचर राइज होएगा 2-3 डिग्री सेंटीग्रेड. अहमदाबाद का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात, और जो थंडर स्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ लाइटनिंग का संभावना रहेगा. स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा पवन की स्पीड रहने का संभावना.
0: આજે 3 જૂને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરના પાલીતાણામાં સાયકલ યાત્રા દ્વારા લોકોને સાયકલિંગના લાભ અંગે જાગૃત કરાયા. એક સાયકલ આત્મનિર્ભરતા, સંઘર્ષ અને સફળતાનું પ્રતીક કઈ રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું છે. બોડેલી તાલુકાના ખોડિયા ગામના રહેવાસી આ યુવાને બાળપણમાં જ બંને હાથ ગુમાવ્યા, તેમ છતાં આજે તેઓ પગની મદદથી સાયકલ ચલાવીને લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશસિંહ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી.

0: બંને મહાનુભાવોએ બંને રાજ્યોના વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી. પંચમહાલના ઘનેશ્વર ગામના ફ્રી આર્મી બીએસએફ અને અગ્નિવીર તાલીમ કેન્દ્રના 5 થી 6 યુવાનોની અગ્નિવીર અને સરહદ સુરક્ષા દળ બીએસએફમાં પસંદગી થઈ છે. આ કેન્દ્રમાં યુવાનોને નિઃશુલ્ક શારીરિક તાલીમ, લેખિત પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન અપાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10 આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.